કૃષ્ણ નામ શ્રી રામ સમર્થ. જે કરામતી દાખવીતી તેહી ગુરુ મણી જેતી, પરંતુ સદગુરુ નવેતી મોક્ષદાતે. સભા મોહન ભૂરી ચેટકી, સાબર મંત્ર કૌટાલે અનેકે, નાના ચમત્કાર કૌતુકે અસંભાવ્ય સાંગતી. સાંગતી ઔષધિ પ્રયોગ કા સુવર્ણધાતુચા માર્ગ, દૃષ્ટિબંધને લાગ વેગ અભિલાષાચા. સાહિત સંગીત રાગ જ્ઞાન, ગીત નૃત્ય તાનમાન, નાના વાદ્ય શીખવીતી જન તેહી એક ગુરુ. વિદ્યા શીખવીતી પંચાક્ષરી, તાડે તોડે નાના પરી, કા પોટ ભરે જયાવરી તે વિદ્યા શીખવીતી. શ્રી સમર્થ મંટાયત કી જે ચમત્કાર કરુન દાખવિતાત ત્યાંનાહી ગુરુ મટલે જાતે, પણ તે મોક્ષ દેણારે સદગુરુ નસતાત. સભેચે વશીકરણ કરણે, શાબર મંત્ર અને કૌટાળ કરણે, નાના કૌતુકે ચમત્કાર કરણે, અસંભાવ્ય ગોષ્ટી શક્ય કરુન દાખવણે, નાના ઔષધીંચા પ્રયોગાંચી માહિતી દેણે, દુસરા ધાતુંપાસુન સોને બનવણ્યાચ્યા પદ્ધતિ દાખવણે, નજરબંદીચા તત્કાળ ઇચ્છિત પ્રાસેચા પ્રયોગ કરનારાંનાહી લોક ગુરુજ મંટાત. તસેચ ઇતર નાના વાદ્ય, નૃત્ય, ગીત, સંગીત, સાહિત્ય ઇત્યાદિ કલા લોકાના જે શીખવિતાત તેહી ગુરુજ હોત. કાહી માંત્રિક મંત્રવિદ્યા શીખવિતાત, ગંડે દોરે શીખવિતાત, તર કાહી પોટ ભરણ્યાચી વિદ્યા શીખવતાત. જો વ્યાપાર અથવા ઉદ્યોગધંદા અસેલ, પોટ ભરણ્યાસાઠી જે શીખવિતાત તેહી ગુરુજ, પણ તે સદગુરુ માત્ર નવેત. જો યાતીચા જો વ્યાપાર શીખવીતી ભરાવયા ઉદર, તેહી ગુરુ પરી સાચાર સદગુરુ નવેતી.